0: શુભ સંધ્યા સંગવારીમાં સ્વાગત હે અપન મન જો મન પસંદિતા કાર્યક્રમ યુવાણી ને આજે જો યુવાણી કાર્યક્રમ કે દરુન હમર લુસે માયા તુમ જો રેડિયો કમ્પેર સંગવારી મનીરામ બગી
1: ઓર માયા આપ મન જો કમ્પેર દોસ્ત દિલબત્તી સેઠિયા આમી દુનો કરું સે તુમી સપાય કે જુહાર
0: હાલે દિલબત્તી આમ જો સંજોરિયા સંગવારી મન કે જુહાર બેઠતો કરલું ને ઓર આમ જો સંજોરિયા સંગવારી મન આમ જો સમય આવતો કે બાટ ટાકતે પણ રહોતો હતી ને ને આજે છો આજકાલ છો અસન સમય હોલી છે કે સ્કૂલ જાતો લોક આજે સ્કૂલ જાતો સમય હોલી છે બેડાકાડા કરતો લોક આજે બેડાકાડા જ બુતા હોલી છે મતલબ કે એ બે મોનસૂન હમરલી આર સપાય આપલાન આપલાન કામ મને
1: ઓની આજકાલ ખાલી રહું ને
0: હા આર દેખાજી અસની બલે ગોટો કાય તો આમ દિન બનાતો રહેશે ઉન હોયશે કબીરદાસ જયંતી ને ઉનકે બલે
1: હા આજ 29 જૂન 2026 આય ને
0: હા
1: એ સંત કબીરદાસ જયંતી બલ બોલ બલે બનાસત સપાય લોગ મન ને
0: હા
1: એ ગોટો કો મહાન કવિ આત ને
0: હા
1: એ સમાજ સુધારક બલે આત રલા
0: બુરા ના દેખન ચલા મેં બુરા ના મિલાઈ કોઈ બલ્લો ને સંગવારી મન એતા ને સંત કબીરદાસજી બોલશો કે મેં દુસર છો બુરાઈ કે ધકતે રહે और जब मैं मचो बारी हिली जब मचो भीतर चो बुराई के दख ले तो उन मन चल ज्यादा बुराई तो मचो लगे आसे बल तो असन कायत भाई ये तो आने ये मन बोल सोत कि मतलब को के गलत बल तो रे पहले
1: आप लो अंदर
0: दख तो रहा
1: हां जाकुन भाती तो मनीराम आजी आमचो और आमचो मनची चो गोड बात के तो આમચો હાલચાલ કે તો સુન લુ ને એ જે સંગે આગે બડું ઔર સામિક ચર્ચા બાટે મૂર કરું ને આમચો સામિક ચર્ચા ચો વિષય આય મલ્ટીટાસ્કિંગ ઔર ઉત્પાદકતા ને
0: તો સંગવારી મન મલ્ટીટાસ્કિંગ બોલો ને ચો મતલબ હાય કે એક સમયા ને એક લે દુઈ તીન ટન કામ કે એકી સંગે કરતોર ને કસન બોલો ને અલગ અલગ કામ મન કે એક સંગ કરતોર બોલો

0: વરીમાન ઇત્રો વાની કે આમી આપણ મન કાજે દો
1: ગીલુસે
0: કાર્યક્રમ ને આગે તો બડવા માંતર ઊંચો પહેલ આમ છું લગે જાલા ગોટ મન બલા છે અને એ મન કે બોલે સુનતા ને
2: એક મજબૂત ઘર બિલકુલ ઉસ પિતા કી તરહ હોતા હૈ જો હર મોસમ સહ કર ભી ઘર કી નીવ કો કભી હિલને નહીં દેતા
3: આપકે ઘર કે લિયે ભરોસે કા દૂસરા નામ चेटिनाड सीमेंट का मैक्स ग्रेड सीमेंट 64 सालों की बुनियाद के साथ चेटिनाड सीमेंट द परफेक्ट कंक्रीट चॉइस।
4: जीएसटी ने सबले बड़े सहायता खातो पीतो जिनिस मन ने मिरली से डबल रोटी छेना पनीर उपरे एबर जीएसटी नी लागे दे एचे संगे 33 ठान जरूरी उपाय मंचो कीमत बले कम होली से असन ले एबर इलाज काजे खर्चा बले कम लागे दे लाइफ इंश्योरेंस उपरे बले जीएसटी चो पूरा छूट मिरली से જે ચોલે એબર પાલિસી ઘેંતોર બોલે સરળ હોય દે નાની કાર અરુ 350 સીસી તક છો મોટરસાયકલ ઉપરે જીએસટી 28% લે કમ કરૂન 18% હોલી છે અસન ને ગાડી અરુ મોટરસાયકલ ઘેંતોર એબર આગે લે સસ્તા હોઉ શકે
0: તો દિલવતી અદાય આમચો સંજોરિયા સંગવારી મન કે નેઉ આમચો કાર્યક્રમ ને આગે ને ઓર સુનાઉ નય તરાને ચો નોઆ નોઆ ફિલ્મી ગીત મન ને
1: આજી ચો પહેલ ગીત આય આમચો ફિલ્મ ગુરુલે જોન સ્વર દિલાસત શ્રેયા ઘોષાલ ઓર ગીતકારાત ગુલજાર ઓર એ ચો સંગીતકારાત
0: એ આર
1: રહેમાન તો યા સુનુ એ ગીત કે

0: જુહાર ના પનકુ જુહાર
1: જુહાર ચેતમન દાદા જુહાર
0: અમરલી
1: અમરલી
0: અલે મે લગે આપલો આલો મોટા ગઢ રાખી લગ ઉતરાય દેલ તુ દાદી મન સંગ જુહાર ભેટ કર
1: હા તો આમચો ગાંવ કાર્યક્રમ સંતો જમ્મા દાદા દીદી સિયાન સજન સગા ઓર સંગવારી મન કે મે પનકુ
0: ઓર મે ચેતમન
1: આમી દુનો કરું સે
0: જુહાર ઓર નંદની પિલાન બલે આમી દુનો છો બાટલે ખૂબે ખૂબે
1: ખૂબે ખૂબે મયા
0: તો દખ પનકુ
1: હા
0: આમી તો અમૃત ચી સમય આને ને
1: હો
0: માત્ર દખ સમયા ને આમ કે ચલતોર છી આય ને તો સમયા કાચી કાચ ઠાકુરુ ની રૂ આય ઓર સમયા હિસાબ ને આમ કે ચલતે રહેલું કાય કે આમ સબ્બે કામ બુતા ભલે નંગત હુઆ
1: નંગત હુઆ સત્યા દાદા
0: તો દખ આગે જુગ ને આમી ને જસન ચલતે રહેલું માત્ર દિન હિસાબ ને મેં સમયા બદલતે આયસે
1: હા
0: તો હુંચો લાગુન ભાતી રામી હું હિસાબ ને ભી ચલતે હું
1: હા જસન એ ભી દખું સે આમી બાળતી જુગ આય નુઆ નુઆ મશીન મનાય છે નાલે નુઆ નુઆ કઈ ભલે ઉવાટ મન શીખસો
0: હા
1: તો અસની આમી દખું સે ગોટક ફોન ઓલી

0: રેડિયો સંતો ભાઈ બહેન ખૂબે ખૂબે સેવા જોહાર. જીવનાચ સોર એ કાર્યક્રમને આમી આપણ મન કે કઈ કસન મહિલા સ્વસહાયતા સમૂહ દીદી મન સંગ ભલે ગોટ બાત કરું ભલેને એ જાણું છે કે ભલે હનુમન કસન સમૂહ બનાન બાતી ભલેને આર્થિક ઉન્નતિ કરશો આરુ ભલેને જોન ભલે હનુમન કે આમદની લાભ હશે ભલેને આપલો જીવનાને ભલેને કસન કામને એસે એ સબ ગોટ બાત કરું છે. તો અસની મેં આજે ફેર ગોટુક મહિલા દીદી સંગ ગોટ બાત કરે છે. સબ લે આગે તુચો નામ આરુ ગાંવ છો નામ સંગ
1: સબ દાદા દીદી મન કે જય જુહાર. મચો નામ શકુંતલા ઠાકુર આય ઓર મે ગ્રામ પંચાયત પરચનપાલ છો.
0: અચ્છા, તો શકુંતલા દક તુમચો સ્વસહાયતા સમૂહ આસે?
1: હા, સ્વસહાયતા સમૂહ બિહાન સમૂહ માં જોડલું છે.
0: અચ્છા, ભલે ને સ્વસહાયતા સમૂહ ભલે અલગ લે આસે?
1: હા, હોની સમૂહ આય છે કે?